This is KZM 104.9 FM પર એશિયા રેડિયો પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ સાત સંગાત અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. એક વાર ફરીથી તમારી સેવામાં ઘણા બધા ગુજરાતી ગીતો, સંગીત, ભાષા, સાહિત્યના સુંદર સમન્વય સાથે ઘણી બધી માહિતી. તમે જાણતા જ હશો કે દર રવિવારની બપોરે પ્રયત્ન રહે છે કે જ્યાં આગળ ગુજરાતી સંસ્કૃતિની વાત હોય, ઇતિહાસની હોય, ભાષા હોય કે ધર્મની કૃતિ રિવાજની કોઈ પણ વાત હોય એના વિષય પર ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા સવાલો, તમારા જવાબો, આદાન પ્રદાન માહિતીનું. પરંતુ મહિનાના પહેલા રવિવારે હોય છે કોઈ સેગમેન્ટ જેમાં ફક્ત અને ફક્ત કોઈક તમારી પસંદના ગુજરાતી ગીતો, ગુજરાતી સંગીત અને એની સાથે સાથે ક્યાંક વાંચેલા સુંદર ગુજરાતી અવતરણો, ગુજરાતી પંક્તિઓ કે પછી કંઈક બૌદ્ધ કથાઓ, આ બધી જ વાતો તમારા માટે રહેશે એક વાગ્યા સુધી. તમને પણ મોકો છે, તમને પણ તક છે, આ તમે કંઈક લખતા હો, તમે કંઈક વાંચ્યું હોય સુંદર જે તમે અમારી સાથે વહેંચવા માંગતા હો તો 9722355555 કાર્યક્રમમાં આજે ઘણા બધા ગીતો ફક્ત તમારી પસંદ પર ઓન 104.9 FM પર એશિયા રેડિયો બ્રિંગિંગ ધ કમ્યુનિટી ટુગેધર.

આશ્રિત અને હેમા દેસાઈના ખૂબ જ સુંદર અવાજમાં સંગીત પણ આશ્રિત દેસાઈનું કાર્યક્રમનું નામ સાત સંગાત અને હું છું તમારી સાથી સંગાતથી નીલમ દવે. ખૂબ ખૂબ આભાર તમારા બધાના ફોન કોલ્સ માટે અને ઘણી બધી રિક્વેસ્ટ માટે. કારણ કે આમ તો દરેક રવિવાર તમારો જ છે, એવું નથી કે મારો જ કાર્યક્રમ છે. સાત સંગાત છે કાર્યક્રમનું નામ, એટલે તમારા સાથ વગર સંગાત વગર તો આમ પણ શક્ય નથી. પરંતુ આજનો કાર્યક્રમ એવો હોય છે રવિવારનો, મહિનાનો પહેલો રવિવાર, કે જ્યારે કોઈ એવી જાતના મારી પાસે એવા કોઈ વિષય નથી હોતા કે હું તમને સવાલો પૂછું, તમારે જવાબ આપવાના હોય છે. ખાલી કેટલાક સુંદર ગુજરાતી ગીતો હોય છે અને કેટલીક સુંદર બોધકથાઓ કે ક્યાંક અવતરણો જે મેં વાંચ્યા હશે એ હું તમારી સાથે વહેંચીશ. તમારા માટે પણ આ એક મોકો છે, તમારા માટે પણ આ એક તક છે કે તમે કંઈક સુંદર વાંચ્યું હોય કે તમે પોતે લખતા હો. ઘણી બધી વાર એવું બનતું હોય કે મારા શ્રોતાઓ મને જ્યારે મળતા હોય છે ત્યારે કહેતા હોય છે કે અમે પણ લખીએ છીએ કવિતાઓ કે પછી કોઈ લેખ. તો તમારા માટે પણ આ મોકો છે, તમે પણ ઓનએર આવી શકો છો અને તમે જે અમારા સાથી સંગાથીઓ સાથે વેચવા માંગતા હો ઓન 104.9 FM.

આરતી મુનશીના ખૂબ જ સુંદર અવાજમાં તે તો મટકીમાં મૂક્યું અંકાશ. હવે અંકાશ નામનો કોઈ શબ્દ નથી, એ ફક્ત એક કવિની કલ્પના છે. આપણે આકાશ બોલીએ પરંતુ નભ બોલીએ અને ઘણા વ્યોમ બોલી, વ્યોમ એટલે પણ આકાશ થાય, પરંતુ અંકાશ નામનો ગુજરાતીમાં કોઈ શબ્દ નથી. પરંતુ ઘણી બધી વાર કવિ કોને કીધા, કવિ એટલે કે જે કલ્પના પ્રમાણે પોતાના શબ્દ પોતાની રચનાઓ પ્રમાણે જે છંદ અને પ્રાસ પ્રમાણે બનાવે એ જ છે કવિ અને એ જ છે કવિતા. કવિ અને કવિતાઓની વાતો, સાહિત્યની વાતો, એની સાથે સાથે ઘણી બધી રીતિરિવાજ કે દુનિયામાં બનતી કોઈ પણ વિષયની વાતો તમારા માટે, તમારા સાથ સંગાત માટે દર રવિવારની બપોરે. આ સેગમેન્ટમાં મારો પ્રયત્ન રહે છે કે તમારા માટે મેં ક્યાંક કંઈક વાંચ્યું હોય સુંદર શેર કરતી હોઉં છું. તો એક વાત મેં જ્યારે વાંચી ત્યારે મને ઘણી બધી વખત આપણે કહેતા હોય ને કે દુનિયામાં સૌથી અમૂલ્ય જો કોઈને તમે ગિફ્ટ આપી શકો, હીરા, ડાયમંડ્સ, પૈસા, કપડાં, એ બધું મટીરિયલિસ્ટિક છે કે તમારી પાસે આજે છે કાલ નથી, પરંતુ સૌથી મોટી જો તમે કોઈને ભેટ આપી શકો તો એ છે સમય. અને એના માટે મેં જ્યારે એક નાની વાત વાંચી ત્યારે મને ખૂબ જ ગમી હતી કે એક નાનો ડિલિવરી બોય હતો, ઘણો યંગ ડિલિવરી બોય, જે ઇન્ડિયામાં બધા હોય છે ને આપણે ખાવા માટે ડિલિવરી કરતા હોય તે રીતે, તો એને જ છેલ્લો ઓર્ડર હતો એ હતો એક વૃદ્ધ મહિલાના ઘરનો. હવે રાતના એટલું બધું લેટ થઈ ગયું હતું, એટલું બધું એ થાકી ગયેલો હતો અને એમ થયું કે હવે આ પતાવીને હું ઘરે જાઉં, કારણ કે આખો દિવસ એણે ફરફર કર્યો હતો. એટલે એણે પોતાના સ્કૂટર પર પાર્સલ મૂકીને સોસાયટી પર જઈ રહ્યો હતો અને વિચારતો હતો કે બસ હું ઉપર જાઉં, આમના હાથમાં આપી દઉં અને પછી હું ઘરે જઈને શાંતિથી આરામ કરીશ. હવે એ પાર્સલમાં ફક્ત ખીચડી અને દહીં હતા એને ખબર હતી, એટલે એને એમ પણ નવાઈ લાગતી હતી કે આવો ઓર્ડર કોણ કરે, ખીચડી અને દહીં. એનીવે એ બિલ્ડિંગમાં ગયો, ત્રીજા માળે એક ફ્લેટની એને ડોરબેલ વગાડી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો, થોડી વાર લાગી દરવાજો ખુલતા અને સામે એક વૃદ્ધા ઊભા હતા. એમના વાળ સફેદ હતા, આંખો પર જાડા ચશ્મા હતા અને ઘણા વૃદ્ધ હતા. એમના મોઢા પર એટલી બધી કરેછલીઓ હતી અને એમના મોઢા પર થાક અને નિરાશા હતી. રાકે એટલે કે જે વ્યક્તિ હતી એમણે આદરપૂર્વક ડિલિવરી બોયે એમના પર્સમાંથી જે બી એનું પાર્સલ હતું એ આપી દીધો અને જવાની તૈયારી કરવા લાગ્યો, કારણ કે એનું કામ પતી ગયું પાર્સલ આપીને. એટલે વૃદ્ધાએ કહ્યું કે બેટા અંદર આવીને ટેબલ પર મૂકી દે, કારણ કે મારા હાથ બહુ ધ્રુજે છે. હવે બાએ પ્રેમથી વિનંતી કરી હતી એટલે જે પેલો યુવાન હતો એને ના ના પાડી અંદર ગયો અને પાર્સલ મૂક્યું એને ટેબલ પર અને ફટાફટ જવાની ઉતાળમાં જ નીકળવા લાગ્યો. બાએ એને રોક્યો, એણે કહ્યું બેટા થોડી વાર બેસી શકીશ હું જમું ત્યાં સુધી. યુવાનને બહુ જ નવાઈ લાગી કે આવું, એક તો રાતના 11-11:30 થઈ ગયા છે, આ છેલ્લો ઓર્ડર છે, મારે હજી ઘરે જવાનું છે, આંટીએ કીધું એટલે હું તો અંદર ગયો, આંટીએ કીધું એટલે મેં પર્સ મૂકી, બાએ કીધું એટલે. હવે બા કહે છે કે બેસ, એટલે ન કચવાતા મને બેઠો, થોડી વાર બેઠો અને વૃદ્ધાએ કહ્યું કે તું બેસ ત્યાં સુધી હું જમી લઉં. એટલે આ યુવાનને વધારે નવાઈ લાગી કે આ બા જમશે ત્યાં સુધી મારે અહીં બેસી રહેવાનું છે. એટલે એ કંઈ બોલી ના શક્યો, કચવાતા મને એટલા બધા વૃદ્ધ હતા એ બા, એટલે હા પાડી કે સારું તમે જમી લો બા, હું અહીંયા બેઠો છું. બા ધીરે ધીરે ખીચડીને દહીંના કોળિયા લેવા લાગ્યા, એકદમ ધીમે ધીમે. યુવાનને એટલી બધી નવાઈ લાગતી હતી કે આ ક્યારે પતશે ને ક્યારે હું ઘરે જઈશ. બાળક જ્યારે બાએ જમી લીધું પછી એ ઊભા થયા અને એમના હાથમાં એમને ટીપ આપી. એટલે એણે યુવાને ના પાડી કે અમને ટીપની જરૂર નથી, તમે કહ્યું એટલે હું અંદર આવીને બેઠો. બાએ કહ્યું કે ના તું લઈ લે, અમારા આશીર્વાદ છે સમજીને લઈ લે અને જ્યારે પણ તું અહીંથી પસાર થતો હોય ત્યારે મને મળજે. યુવાને આદરપૂર્વક હા પાડી અને ફટાફટ એના ઘરે જતો રહ્યો. થોડા દિવસો પછી એ જ બિલ્ડિંગમાં એનો બીજો ઓર્ડર હતો. એટલે જે કહેવાય ને કે એક જાતની એને કુતૂહલ બી હતું, ઉત્સુકતા પણ હતી કે બા કેમ હસરે, બાને હું ખબર કાઢી લઉં. એટલે એણે એ જ ફ્લેટમાં બેલ વગાડી. તો બાજુવાળાએ આવીને કહ્યું કે હવે અહીંયા બા નથી રહેતા, બા તો મૃત્યુ પામી ગયા. યુવાનને ઘણો આઘાત લાગ્યો કે હજી થોડા દિવસો પહેલાં જ હું મળ્યો હતો. ત્યારે બાએ કીધું કે એમને ત્યારે કહ્યું નહોતું કે એમની કોઈ એવી તબિયત છે. ત્યારે એમના પડોશીએ કીધું કે ના એ બા આમ પણ વૃદ્ધ હતા, પણ જો તમે એ જ ડિલિવરી બોય હોય તો તમારા માટે બાએ એક ચિઠ્ઠી રાખી છે અને ચિઠ્ઠી સાથે થોડા એન્વલપમાં પૈસા હતા. એણે જે ચિઠ્ઠી ખોલી એમાં લખ્યું હતું કે દીકરા એ દિવસે તું આવ્યો હતો મારી પાસે એ ડિલિવરી કરવા માટે નહોતો આવ્યો, મારે જે ખીચડીને દહીં ખાવા હતા હું ઘરમાં પણ બનાવી શકત, પરંતુ તું મને સમય આપવા આવ્યો હતો. આજકાલ મારી સાથે સમય વિતાવવા કોઈ નથી આવતું, આ ચાર દિવાલો વચ્ચે હું એકલી આવું છું, મારા બાળકો વિદેશમાં છે, પતિને ગયા જમાનો થઈ ગયો છે, મને જ્યારે જ્યારે કોઈની યાદ આવે ત્યારે કોઈ આત્મીયતાથી મારી બાજુમાં બેસે અને હું જમું એવો સમય હવે રહ્યો જ નહોતો, પરંતુ તું આવ્યો બેઠો મારી સાથે. આટલા ઘોંઘાટ અને કોલાહલ ભર્યા જે જમાનામાં તે થોડી ઘણી મને ક્ષણો આપી, એ ક્ષણો કે જ્યાં આગળ તું કશું બોલ્યો નહોતો હું પણ કશું બોલી નહોતી, પરંતુ જે ક્ષણ હતી એ મારા અંત સમયે મને કામ લાગી ગઈ.
ત્યારે યુવાનના આંખમાં પાણી આવી ગયા કે જ્યારે આપણને એમ લાગતું હોય કે આપણે ફક્ત એક સમય વ્યર્થ કરી રહ્યા છીએ. ઘણી બધી વાર તમને પણ એવું થતું હશે કે આ શું ટાઈમ વેસ્ટ કરું છું અહીંયા, પરંતુ એ સમય કોઈને તમે જ્યારે આપતા હો છો એમની માટે ઘણો બધો અમૂલ્ય હોઈ શકે. તમારી હાજરી, તમે કંઈ કહો કે ના કહો, તમે ફક્ત બાજુમાં બેસો, જે તમારી હાજરી છે એ એમના એકાંતમાં એટલી બધી એમને મદદ થઈ શકે. અને એટલા માટે જ કહેવાય કે સમયથી મોટી ભેટ કોઈની ના હોઈ શકે.

સોનલબેનની પસંદ પર ખૂબ જ સુંદર આ ગીત તમે સાંભળ્યું. કીર્તિ સાગઠિયાને એમની સાથે હતા ન્યાસા સાગઠિયાના અવાજમાં કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. કાર્યક્રમનું નામ સાતસંગાત અને આજે કોઈ વિષયમાં વાતચીત કે સવાલ જવાબ નથી, ફક્ત તમારા માટે કેટલાક સુંદર ગુજરાતી ગીતો અને એની સાથે ક્યાંક વાંચેલી સુંદર બોધકથાઓ કે કંઈક પ્રેરણાદાયક વાતો. ઘણી બધી વખત દુર્ભાગ્યવશ આપણને ન જોઈતું હોય છતાં પણ આપણી સાથે કોઈક દુર્ઘટના થતી હોય છે ત્યારે તમે જો ફ્રી કન્સલ્ટેશન માટે કોઈને શોધતા હો તો હું તમને એક નામ આપી દઉં, એને છે ઉમર ખ્વાજા. 4693005046. યુ કેન વિઝિટ ટેટરની ઓમર .com. વન્સ અગેન દેટ ઇઝ ઉમર ખ્વાજા, 4693005046 or attorneyomar.com. ઘણી બધી વખત ઇન્સ્યોરન્સ કંપની સાથે ડીલ કરવાનું ઘણું સ્ટ્રેસફુલ થઈ જાય. તમારી તબિયત, તમારા જે પણ તમારી પ્રાયોરિટીઝ હોય એને મૂકીને તમારે જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીઝને કોલ કરવો પડે ત્યારે એના કરતાં એવી કોઈ વ્યક્તિ હોય કે જે તમારા માટે તમારો કેસ લડી શકે તો એ છે ઉમર ખ્વાજા. વન્સ અગેન ધ નંબર ઇઝ 4693005046 or attorneyomar.com.

0: કરવો પડે ત્યારે એના કરતાં એવી કોઈ વ્યક્તિ હોય કે જે તમારા માટે તમારો કેસ લડી શકે તો એ છે ઉમર ખ્વાજા. વન્સ અગેન ધ નંબર ઇઝ 4693505046 ઓર attorneyomar.com. કાર્યક્રમમાં તમારો સાથ અને મારો સંગાત રહેશે એક વાગ્યા સુધી. અને આજે મેં કહ્યું તેમ ઘણી બધી ગુજરાતી ફરમાઈશો તમારી આવી રહી છે. તમે પણ કંઈ પણ સાંભળવા માંગતા હો, ગુજરાતી લગ્ન ગીતો, ગુજરાતી ગીત, ફિલ્મી ગીત, પ્રાચીન ગીત, ગરબા વગેરે વગેરે, આ છે તમારો કાર્યક્રમ દર રવિવારે ઓન 104.9 FM. એકથી બેની વચ્ચે હું જ તમારો સાથ સંગાત આપું છું, હિન્દીમાં આપું છું. અને શનિવારે તમારો મારો સાથ હોય છે, સંગાત હોય છે 12 થી 3, જ્યાં આગળ 2 વાગ્યા સુધી બોલિવૂડ બેઝ સેગમેન્ટના ગીતો હોય છે. અને 2 થી 3 વચ્ચે જે કાર્યક્રમ હોય છે, મારા ઘણા ગુજરાતી શ્રોતાઓને નથી ખબર કદાચ, એ છે કમ્યુનિટી માટેનો. કમ્યુનિટી આઉટરીચની જે પ્રસ્તુતિ હોય છે, કમ્યુનિટી રાઉન્ડઅપ, એ હું પ્રસ્તુત કરું છું દરેકે દરેક નોન પ્રોફિટ્સને હેલ્પ કરવા માટે. તો એ કાર્યક્રમ પ્રસ્તુતિ હોય છે એની 2 થી 3 દર શનિવારે ઓન 104.9.
1: એ શહેર કો હુઆ ક્યા, કહીં પે અંધવિશ્વાસ કા કાલા સાયા, કહીં પે કાલા જાદુ, ધુઆં ધુઆં. क्यों सब उलझे हैं पारिवारिक समस्याओं में, कभी पढ़ाई तो कभी नौकरी की चिंता, जिंदगी के रास्ते धुंधले हो गए हों, तो वक्त है सही दिशा का.
2: पंडित रामनाथ जी, जिन पे हजारों लोगों ने किया भरोसा, लव प्रॉब्लम, शादी में डिले, करियर ब्लॉक या पारिवारिक तनाव,
3: विजिट psychicramnath.com, कॉल 4693474401. Plano, McKinney, Irving or Garland mein uplabdh.
4: Did you know LASIK is just one of 6 ways to get rid of glasses and contacts? I'm Dr. Shahzad Batliwala. Yes, your eye surgeon is Desi. I'm a fellowship-trained surgeon and founder of Visionary Eye in Plano. My philosophy is simple. Educate first. Once you understand your options, the decision becomes easy.
5: Call 214-972-2020 or visit LASIK-Plano.com. Mention FunAsia 2020 for a free consultation.
4: Visionary Eye. See clearly, live boldly.
6: घर की याद नहीं आई तुझे जब से?
7: आती है यार, बहुत आती है. इसलिए तो घर जैसा टेस्ट ढूंढता रहता हूँ.
8: अब और ढूंढने की जरूरत नहीं, विजिट चंडीगढ़ वाले, जहां हर बाइट में मिले असली पंजाबी घर का टेस्ट.
7: सच में बिल्कुल घर जैसा.
8: ट्राई द वैरायटी ऑफ वेज एंड नॉन वेज स्पेशलिटी कुलचास विद ग्रेवी, बटर चिकन एंड मेनी मोर. लोकेटेड इन इरविंग, देयर इज पंजाबी घर का खाना ऑन एवरी प्लेट. चंडीगढ़ वाले, टेस्ट दैट फील्स लाइक होम.
9: कंप्यूटर जी का सवाल ये है, बिजनेस ओनर्स को लोन लेना मुश्किल क्यों लगता है? ऑप्शन ए, स्लो प्रोसेस. ऑप्शन बी, ज्यादा पेपर वर्क. ऑप्शन सी, क्रेडिट स्कोर का कंसर्न. या ऑप्शन डी, लोन डिक्लाइन होने का डर.
10: मैं एक्सपर्ट लाइफलाइन यूज करना चाहूंगा.
9: कंप्यूटर जी, SBA लोन एक्सपर्ट से कनेक्ट किया जाए.
11: SBA लोन एक्सपर्ट्स ने बिजनेस लोन प्रोसेस बहुत ही आसान बना दिया है. नो टैक्स रिटर्न्स नीडेड टू अप्लाई और क्रेडिट पर हार्ड चेक भी नहीं. रिजल्ट्स सिर्फ 10 मिनट में.
3: बिजनेस लोन ऑप्शंस को क्लैरिटी से समझने के लिए कॉल करें 817-786-3338. 817-786-3338. The SBA Loan Experts. Faisla Clarity ke saath.
12: Same order again? Same pizza? Same taste? Same story? Time to upgrade your cravings, Dallas. Because Fun Pizza Kitchen just dropped a bold new Mexican-inspired menu. And trust us, this is not your regular slice. Fiesta Veggie, Pollo Loco, Senor Cameron, Mucho Macho Pork. Different names, crazy flavors. Once you try these, your old order might just get ghosted. Fun Pizza Kitchen. New flavors, new obsession. Hey Dallas, still performing only for your bathroom mirror or the family WhatsApp group? Nah, it's time to level up. If you got talent, we got you. Whether you sing, dance, rap, do stand-up, play an instrument, or have a hidden talent nobody sees coming, Fun Asia Network and Desi Got Talent USA are ready for you. Ages 4 and above, solo or squad, registrations are officially open. Register now at DesiGotTalentUS.com. Grand finale in Dallas. Because the next viral Desi star could be literally you. For sponsorship details, call 201-962-5500. Desi Got Talent USA. Your talent, your spotlight.

0: महाराज जी।
1: મહેર કરો ને મહારાજજી, મહેર એટલે કે કૃપા દયા. અને ઘણા બધા એવું કહેતા હોય છે કે મહેર જે શબ્દ છે એ પર્શિયનમાંથી આવ્યો છે, અને વાત સાચી છે. મહેરબાની જે વર્ડ છે હિન્દીમાં પણ બોલાય છે, ગુજરાતીમાં પણ બોલાય છે, અને મહેર એટલે દયા, કૃપા કર. કૃપા કરવાની જ્યારે વાત નીકળે ત્યારે આપણે મહેર બોલતા હોઈએ, કૃપાનો અર્થ જ થાય છે મહેર. કાર્યક્રમનું નામ સાથ સંગાત. હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. કાર્યક્રમ તમારી સેવામાં દર રવિવારની બપોરે 104.9 FM ફનેશિયા કનેક્ટિંગ અમેરિકા. જી હા, ઘણી બધી વાર એવું થતું હોય કે તમારો પોતાનો બિઝનેસ હોય અને તમારે એટલા બધા ખર્ચા હોય બિઝનેસમાં, પણ જે બધા જ ખર્ચા હોય ને, વોટ ઇફ યુ કેન કન્વર્ટ દેટ ઇન્ટુ અ પાવરફુલ ઇન્કમ સ્ટ્રીમ. જી હા, અને આ તમને મદદ કરી શકે છે. આમાં કનેક્ટિંગ અમેરિકા એ છે એમનું નામ, અને એમનો નંબર જે છે એ છે 321-888-7345, એન્ડ ધ વેબસાઇટ ઇઝ કનેક્ટિંગ અમેરિકા ફાઇનાન્શિયલ્સ .com. વન્સ અગેન, દેટ ઇઝ કનેક્ટિંગ અમેરિકા ફાઇનાન્શિયલ્સ .com. આજે જ કોલ કરી શકો છો જેમ્સને 321-888-7345. તમારા બિઝનેસના જે પણ એક્સપેન્સીસ છે એને તમે ઇન્કમમાં કન્વર્ટ બિલકુલ કેવી રીતે કરી શકો એની માટે વધારે માહિતી કનેક્ટિંગ અમેરિકા. કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. એકવાર ફરીથી તમે હમણાં હમણાં રેડિયો ટ્યુનિંગ કર્યો હોય તો આ વરસાદ ભર્યા વાતાવરણમાં તમે જ્યાં પણ હો, ઘરમાં હો, બહાર હો, જો બહાર હો તો બિલકુલ તમે સાવધાનીપૂર્વક જ અમને સાંભળતા હશો. પરંતુ સાંભળો છે એ મોટી વાત છે. તમે ગાડીમાં અમને સાંભળતા હશો, ઘરમાં, કિચનમાં, તમારા કંઈક કામના સાથે સાથે અમને સાંભળો છો, તો બસ તમારો સાથ સંગાત તમે જ્યાં પણ હો એ આપો છો એ બહુ જ મોટી તમારી બધાની મહેર છે, કૃપા છે, મહેરબાની છે. સાંભળીએ એક ગીત અને ત્યારબાદ એક સુંદર વાત તમારી સાથે હું કરીશ, જે વાત છે એક એક પ્રેરણાદાયક વાત. અને કેવી સુંદર રીતે પ્રેરણાદાયક આપણને એક રમતવીર પાસેથી, સ્પોર્ટ્સમેન પાસેથી મેં વાંચી હતી, તો એ વાત તમને કરીશ. પરંતુ આ ગીત વાત ઓન 104.9 FM.

શુભા મુડગલનો અવાજ હતો. જી હા મિત્રો, શુભા મુડગલ સાથે કરશન સગર થયા હું તો વારી રે 104.9 FM ફન એશિયા રેડિયો. અને એક સુંદર પ્રેરણાદાયક મેં વાત વાંચી હતી જે તમારી સાથે શેર કર્યું. ઘણી બધી વાર એવું થતું હોય કે આપણે ઈશ્વરને ઘણી બધી ફરિયાદ કરતા હોય, ઘણી બધી વાર આપણને એમ થાય કે હું જ કેમ, મારી સાથે જ કેમ આવું થયું. તો એના માટે એક ખૂબ જ જાણીતી કથા છે, તમે પણ કદાચ સાંભળી હશે, પ્રેરણાદાયક એક રમતવીરની વાત છે આ. અને એ કેથલીટ હતા, જ્યારે મેદાન પર દોડે ત્યારે કહેવાતું હતું કે પવન પણ એમની પાછળ રહી જાય, એટલા બધા એમણે ગોલ્ડ મેડલ જીત્યા હતા, શરીર મજબૂત, સ્ટેમિના પણ એટલું બધું, ચહેરા પણ હંમેશા એક કોન્ફિડન્સ જીત રહેતું હતું. અચાનક જ એમને કોઈક બીમારી થઈ અને જ્યારે હોસ્પિટલ જવું પડ્યું ત્યારે એક રિપોર્ટ્સમાં આવ્યું કે એમને આઘાતજનક સમાચાર મળ્યા કે એમને ત્રીજા સ્ટેજનું કેન્સર હતું. આ સમાચાર આખા દેશને મળી ગયા અને ઓફકોર્સ આખો દેશ શબ્દ થઈ ગયો હતો. અને એમના ચાહકો, પરિવારના લોકો, દરેકે દરેક એમના જેટલા ફેન્સ હશે એમને બધાના મનમાં એક જ સવાલ આપ્યો કે આટલો સારો અને આટલો ફિટ માણસ એની સાથે જ કેમ આવું થયું. અને જેમણે કદાચ કોઈક દિવસ કોઈ નુકસાન નહીં કર્યું હોય કોઈનું, આખી જિંદગી જેણે મહેનત કરી હતી એની સાથે જ કેમ આવું થયું. જ્યારે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા એ દોડવીરને, રમતવીરને, ઘણા બધા લોકો એમને પત્ર લખીને સાંત્વના આપવામાં લાગ્યા કે અરે તમારી કિસ્મત બહુ ખરાબ કહેવાય, તમારી સાથે બહુ ખોટું થયું વગેરે વગેરે. ત્યારે આ જે રમતવીર હતા, સ્પોર્ટ્સમેન હતા, એમનામાં એટલો બધો પોઝિટિવ એટીટ્યૂડ હતો, એટલે આ બધાની વચ્ચે આટલા જે એમને સાંત્વના આપવાના પત્રો હતા, જે દિલગીરી વ્યક્ત કરતા પત્રો હતા, એ બધાની વચ્ચે એમણે ખૂબ જ સુંદર એક અદ્ભુત જીવન માટે જે પાઠ કહેવાય એવો લખ્યો હતો. અને પત્રનો હું તમારી સાથે થોડો ઘણા અંશ શેર કરું છું કે તમે બધા દુઃખી છો અને પૂછી રહ્યા છો કે હું મારી સાથે જ કેમ થયું, તો હું તમને ગણિત સમજાવવા માગું છું. આપણે હંમેશા ઘણી વાર મેથની વાત કરતા હોય ને કે દુનિયામાં કરોડો કરોડો બાળકો સ્પોર્ટ્સમેન બનવાનું સપનું જોતા હોય, એમાંથી થોડાક જ હજાર લોકો પ્રાદેશિક, એટલે આપણે કહીએ ને રિજનલ લેવલ પર પહોંચતા હોય, પછી એમાંથી હજારોમાંથી પણ થોડાક જ હંડ્રેડ્સમાં, જે હજારમાંથી હંડ્રેડ્સ ફિલ્ટર થઈ જાય અને જે નેશનલ લેવલ પર પહોંચતા હોય છે, જે ઓલિમ્પિક્સ ગેમ કહેતા હોય, આપણે ઇન્ટરનેશનલ ગેમ્સ હોય છે, આંતરરાષ્ટ્રીય મેદાન પર જ્યારે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવાની વાત આવે, રિપ્રેઝેન્ટેશન કરવાની વાત આવે, ત્યારે કરોડો બાળકોમાંથી ફક્ત એકની પસંદગી થાય છે કે એને તમે ઇન્ડિયા હોય કે જે પણ તમે કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરો. હવે હું આ લાખો કરોડોમાંથી મેડલ જીતતો હતો, જ્યારે આખો દેશ મારા નામની તાળીઓ પણ પાડતો હતો, દુનિયાભરની ખુશી, નામ, પૈસા બધું મળતો હતો, ત્યારે મેં કુદરત ભગવાનને પૂછ્યું નહોતું કે હે ભગવાન મને જ કેમ મળ્યું. આટલા કરોડો છોકરાઓ આ પ્રયત્ન કરતા હતા, હજારો છોકરાઓ પ્રયત્ન કરતા હતા, લાખો છોકરાઓ પ્રયત્ન કરતા હતા, એ બધાને છોડીને મને જ આ ગોલ્ડ કે મેડલ કેમ મળ્યો. તો જો આપણે આપણા જીત અને સુખના સમયે ભગવાનને પ્રશ્ન નથી કરતા કે કરોડોમાંથી હું જ કેમ સિલેક્ટ થયો, આટલા બધા લોકો પ્રયત્ન કરતા હશે, મને જ ઓલિમ્પિક્સમાં કેમ જવા મળ્યું, તો જિંદગીમાં જ્યારે એક મુશ્કેલી આવે ત્યારે આપણે કેમ સવાલ કરીએ છીએ કે મને જ કેમ આવું થયું. ખુશીની ક્ષણોમાં તો આપણે કોઈ પૂછતા નથી ભગવાનને કે મારી સાથે જ કેમ આવું સારું થયું, બીજા બધા પણ ટ્રાય કરતા હશે, પરંતુ જ્યારે દુઃખની વાત આવે ત્યારે આપણે હંમેશા પહેલો સવાલ કરીએ કે મને જ કેમ, મારી સાથે એવું શું, મેં તો કોઈનું બગાડ્યું હતું. તો સિમિલરલી સુખ જ્યારે આવે તો તમે નમ્રતાથી સ્વીકારી લો છો કે મારી મહેનત હશે, મારું નસીબ હશે, મારા સારા કર્મો હશે, તો દુઃખ પણ એટલી જ બહાદુરીથી સ્વીકારવું પડે કે જિંદગીમાં જો તમે કંઈક ક્યારેક આ જન્મમાં નહીં તો ક્યારેક કંઈક થયું હશે કે જેનાથી તમારી સામે આ મુશ્કેલી આવી છે, પરંતુ જિંદગીનું નામ જ એ છે કે જે તમે લડી શકો અને લડીને તમે તમારો પડકાર લઈ શકો. કહેવાનો મતલબ એમ જ કે જો સુખની ક્ષણે આપણે સવાલ નથી પૂછતા તો દુઃખની ક્ષણે પણ આપણે સવાલ ન જ પૂછવો જોઈએ ઈશ્વરને કે હું જ કેમ.

આપણા પ્રાચીન ગરબાઓ એક નવા સ્વરૂપમાં, જી હા, કાર્યક્રમનું નામ સાત સંગાત, પરંતુ તમારો સાથ કોઈ પણ સ્વરૂપમાં હંમેશા રાખજો જ્યાં પણ હો તમે. મારા ઘણા બધા શ્રોતાઓ, ઘણા બધા મારા મિત્રો છે, ડાલસ ફૂટવર્કની બહાર પણ અમને સાંભળતા હોય છે, અને તમને આ કાર્યક્રમ જો ગમતો હોય, તમે ખરેખર માનતા હો કે ગુજરાતી કાર્યક્રમ તમારી ભાષા માટે, સાહિત્ય માટે એક સારો પ્રચારનું કામ છે, તો તમે પણ તમારા જે સ્નેહીજનો જ્યાં પણ રહેતા હોય, મને ખબર છે મારા ઘણા બધા શ્રોતાઓ એમના રિલેટિવ્સ, એમના ફ્રેન્ડ્સ યુકેમાં રહે છે, તો એમને આ કાર્યક્રમની માહિતી આપી છે. તો યુકેમાં ઘણા બધા લિસનર્સ મારા સાંભળતા હોય છે, ઘણા બધા એવા સ્ટેટ્સ છે કે જ્યાં ગુજરાતી કાર્યક્રમ નથી હોતો, તો ઓનલાઈન ઘણા બધા મારા લિસનર્સ સાંભળતા હોય છે. ઓનલાઈન માટે funasia.net છે, તમારા ફોન પર પણ તમે ફનેશિયાનું એપ ડાઉનલોડ કરી શકો છો. તો જરૂરથી આ કાર્યક્રમ માટે જણાવજો, સાથ અને સંગાત જેટલો વધતો રહે. નામનું જરૂરી નથી, કોણ કરે છે કાર્યક્રમ એ જરૂરી નથી, હું કરું છું એ નામની મને મહત્વતા નથી. મહત્વતા એ છે કે આ કાર્યક્રમ વધારે લોકો સાંભળે. કામ પ્રસાર થવું જોઈએ, કામ વધારે થવું જોઈએ, કામનો પ્રચાર વધારે થવો જોઈએ. તો બિલકુલ તમે કરી શકો છો સાત સંગાત કાર્યક્રમ માટે. અને આ કાર્યક્રમ મેં કહ્યું તેમ 12 થી 1 વાગ્યાની વચ્ચે funasia.net પર અથવા ઓનલાઈન એપ પર પણ. કોના કો